હાજવા નાદિયા લેવાને વાલેકુમ સલામ જમા સલામ હમ કબૂલ કે સારાયમા મામુ સલામુ ને સંગે પ્રોગ્રામ ડેર ખેસ્તા દે જમા ટોલ સિસ્ટર તા સલામ સાનિયા મામુ દા ઓલ્ડ સિસ્ટર ટોલ ચરત તલ્દી ન્યુ સિસ્ટર દી દા ખબર દા શાબે દા કસી નેવી નેવી સિસ્ટર રાશે કચા દા કસ્તા સલામ અલેકુમ ભાઈ વેલકમ પખેર રાલી પ્રોગ્રામ જબરદસ્ત જમલ ખાને માં જોમ રાગલમા હવા પૂછપુ નાદિયા વાલેકુમ સલામ જમા તરફ નમ સલામ કબૂલ ખા સફાત જિંદાબાદ ભાઈ તુતી ગુલ ખુઆ તો પુખ શે દે તુસ ઓએ જેમલ નાના મુખો તેલ રોટે ખોડલે વા કિલાસ વાલા ગસ્તે કચા દા કસ્તા સલામ અલેકુમ મામુ સિંગ આલ સિસ્ટર તો સલામ મા જાન લનું બદલ કે હા આઈ એમ આઈઝા ખાન મા તો સલામ કવે તના આઈઝા ખાન વૈ જમાદી પુતુ બુતુ વૈ ઘર કશું મા પ જાયદાદ કે બોલા હિસન નવર ખઈ નવર કવિ ખો સાદર ચૂલુ લબલુર વર કઈ આ દા ખબર ખુદ ખાને મરગીરી મરગીરી જયદાદ નું બના લે લુર ખુબ્યા વર કઈ કના જે કછે સલામ અલેકુમ મામુ વાલ સિસ્ટર તો સલામ સના બટા ગ્રામ ના મને નસ્તાસો વાલેકુમ સલામ અંદલીપ સિંગ જમા સલામ હું કબૂલ